ચોપાલ કાર્યક્રમ શૂન્ય સગળ શ્રોતાઓને મુકેશભાઈ કા ઘણા ઘણા રામ રામ, મોકળા મોકળા રામ રામ. કિસાન ભાઈઓ, કૃષિ વૈજ્ઞાનિક ઓર વિશેષજ્ઞાં કી રાય માના તો આપા સાલ ભર મેં દો યા તીન ફસલાં કી બીજાંત કરા, ઓર એક બાત આ થે ભી જાણો કે આપા હર સાલ એક દો તરીયાં કી કિસ્માને લેગે હી બીજાંત કરતા રહેવા, લેકિન જે આપા હર સાલ ભાંત ભાંત કી ફસલાં બીજા, યાની ફસલ ચક્ર આપણા આગે બીજાંત કરા, તો આપણી માટી કી ઉર્વરા શક્તિ તો કાયમ રહેવાઈએ, ઇંગા અલાવા ખર્ચા પાણી કી બચત ભી ચોખી હોજે. કિસાન ભાઈઓ, ફસલ ચક્ર અપનાણે શું કઈ તરીયાંગા લાભ આપણને હોવે, જ્યાં માટી કો કટાવ ભી કમ હોવે, ફસલ ચક્ર શું કઈ તરીયાંગી બીમારીયાં ઓર કીટ ભી કમ લાગે, ઈ વાસ્તે આપણે